લલ્લી પાપ કમાણે પડ અવગણ ગુણ વિસરે અવગણ પડ લે ને તે ગુણ જડે ને ઉહના નું છડ દિતે મન એસા લેખા તું કી પડ્યા લેખા દેણા તેરે સિર રે સિંધ સિંધ આઈએ સિમરે નાહી નન્ને ના તુદ નામ લયા છચ્છે ચીજે એહન સમૂડે ક્યું છૂટે જમ પાકડે જે નામ નહીં સિમરેગા તે જમા ને ફાડ લે તે ફેર છૂટ નહીં સકેગા।